ભાઈ બહેનોની, અભી હમને આનંદ લ્યો એના નિમાડી લોકગીતકો જે ખગાયો તો સ્નેહલતા ભટોરેનો. ને ભાઈ બહેનોની, કાર્યક્રમ કો સમય ભી અબ પૂરો હોણમાં છે. ને હમ આપસી વિદા લેવા અવકાશી પહેલે બતાઈ દેવા આજ કાર્યક્રમ કા દૌરાન પૂછા ગયા પ્રશ્ન કો ઉત્તર. આજ કો અમારો પ્રશ્ન થો કે બેંગન ફસલ કી કિની કિસ્મ કા ફલ ગોલ આકાર કા હોજ? તો એક ઉત્તર છે અરકા નવનીત કિસ્મ કા. ભાઈ બહેનોની, એના પ્રશ્ન કા ઉત્તર કા સાથ જ હમારો આજ કો ખેતી ગ્રહસ્થી કાર્યક્રમ યહાં જ પૂરો હોજ. આજ્ઞા દેવ આપકી બહેન નિરૂપમા મિશ્રા ખ. રામ રામ.